થઈ રહી છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે. ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો. દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો. કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી. તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રીની અપીલ એવા સમય આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70 વધીને $126 પ્રતિ બેરલ થયા છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારુ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા. અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઈવર મંડી જિલ્લાનો રહેવાસી હતો. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ્બર્ટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી. પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા SOP પણ તૈયાર કરશે. 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બર્ગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો 6ઠો દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
विज्ञान अने टेक्नोलॉजी मंत्री डॉक्टर जितेन्द्र सिंह जणाव्यु हतुं के राष्ट्रीय टेक्नोलॉजी दिवस भारत की वैज्ञानिक नवीनता टेक्नोलॉजी प्रगति और विज्ञान समाज और उद्योग वच्चे तालमेल प्रत्येनी मजबूत प्रतिबद्धता ने प्रतिबिंबित करे। डॉक्टर सिंह जणाव्यु हतुं के आत्मनिर्भरता और वास्तविक दुनिया पर असर

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी एकदम खरा सोना जो अने आजना कार्यक्रम मा आपनी साथे छे
1: आपना आजना कार्यक्रम नी सुकानी अने तमारी रेडियो सखी आरजे काजोल वजाणी
0: અને હું તરુલતા કરોડિયા તમામ મિત્રોને અમારા બંનેના સસ્નેહ નમસ્કાર અને કાજોલ તારા મોઢા પર આજે એટલું બધું સ્મિત રેલાઈ રહ્યું છે કે મને એવું લાગે છે કે આજે તું ક્યાંક ફરવા જવાની છો સાચી વાત છે
1: હા એકદમ સાચી વાત છે તરુબેન
0: પણ તારી ફ્લાઇટ વેરાવળ સાઈડ ગીર સોમનાથ સાઈડ તો જવાની નથી ને
1: તમે બરાબર સાચું પકડ્યું પણ તમે કઈ રીતે ઓળખ્યું
0: કેમ આજે તો જ્યાં જુઓ ત્યાં એની જ ચર્ચા ચાલી રહી છે કારણ કે આપણા સોમનાથ મંદિરે 75 વર્ષ પૂરા કર્યા
1: એકદમ સાચી વાત
0: અમૃત પર્વ
1: હા
0: અને આજના કાર્યક્રમમાં આજના દિવસમાં તો ઘણું બધું ખાસ છે 365માં દિવસનો આજે કેટલામો દિવસ છે
1: 365 દિવસમાંના આખા વર્ષમાંનો આજે 131મો દિવસ અને લીપ યરમાં 132મો દિવસ થાય
0: ઓકે અને શરૂઆત તાંડવ નૃત્યથી એટલે નૃત્યથી શરૂઆત કરી એટલે તને કંઈક નૃત્યાંગનાની યાદ આવી રહી છે કે શું
1: એકદમ સાચું પકડ્યું તમે
0: આજે બધી જ વાતો મારી સાચી પડી રહી છે ને હા તો કેમ નૃત્યાંગનાની કેમ યાદ આવી રહી છે આજે શું છે
1: એમાં એમ છે તરુબેન કે આજનો દિવસ એટલો બધો ખાસ છે અને કારણ કે આજે કરવા માટે વાતો એટલી બધી છે ને કે આજે સૌથી પહેલાં તો બે દિગ્ગજ હસ્તીઓની વાત કરવી પડશે એમાં એક તમે સાચું પકડ્યું એક નૃત્યાંગના જેમની આજે જન્મજયંતિ છે અને સાથે સાથે આપણી ગુજરાતી ફિલ્મોના એક એવા મહાન હાસ્ય કલાકાર જેમની આજે પુણ્યતિથિ છે તો સાથે સાથે આજે સોમવાર એટલે મહાદેવનો વાર એટલે કે તમે કહ્યું કે આપણે સોમનાથની પણ વાતો કરશું અને વિજ્ઞાન અને ટેકનોલોજીની પણ વાત કરશું
0: એટલે વાતોનો ખજાનો છે તો આપણે એક કામ કરીએ આજે શ્રોતાઓને ગીતો જ ન સંભળાવીએ ખાલી ખાલી આપણે બસ બસ ગીતો નથી સંભળાવવા અને વાતો વાતો વાતો વાતો કરીએ ચાલે
1: એવું તો ના ચાલે
0: કારણ કે કાર્યક્રમનું નામ શું છે
1: ગીત ગુર્જરી
0: હા તો થઈ જાય એક ગીત
1: ચોક્કસ પણ આપણે ગીત સંભળાવીએ એ પહેલાં આપણે શ્રોતા મિત્રો પાસેથી જાણીએ કે આપણે બે કઈ મહાન હસ્તીઓની વાત કરવાના છે તો શ્રોતા મિત્રો તમે અમને બે હસ્તીઓના નામ જણાવો ત્યાં સુધી તમે અમારા ગીત
0: પણ કઈ બે હસ્તીઓ
1: એક નૃત્યાંગના જેમનો આજે જન્મદિવસ છે અને એક ગુજરાતી ફિલ્મોના હાસ્ય કલાકાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જેમને આજે પુણ્યતિથિ છે
0: તો નંબર પણ જણાવી દઈએ
1: ચોક્કસ
0: 02245154135 02245154135 કાજોલ ગુજરાતીમાં નંબર આપશો
1: ચોક્કસ અમારો ફોન નંબર છે 02245154134 અને 4515 4135
0: ક્યા હુઆ
1: કાઈ નહીં
0: નંબર ડાયલ કરતે કરતે સોમનાથ મંદિર કે પાસ પહોંચ ગઈ કે ક્યા
1: હા એવું જ કઈક
0: આટલી ગરમીમાં દરિયા કિનારે વાહ કાજોલ ક્યા બાત પણ અત્યારે થઈ જાય એક ગીત
1: ચોક્કસ

0: हाँ तो काजोल गीत ने पहला ते प्रश्न कर्यो हतो हास्य कलाकार नो कोई पण फिल्म नो हास्य कलाकार होय विलन होय अभिनेता होय अभिनेत्री होय ए पोताना काम थी एटला बधा प्रसिद्ध थाय छे के एमना मृत्यु बाद पण आपणे एमने याद करता होईए छे अने एमना डायलॉग याद करी करीने के एमना ए सीन जोई जोईने आपणे पण हसता होईए अथवा तो एमनी साथे रड़ता होईए बराबर ने
1: एकदम बराबर
0: अने आ गुजराती फिल्मोमां हास्यमां पोतानुं नाम अमर करी गया एमनो नाम हतो रमेश मेहता बराबर ने
1: ઓહો તરુબેન તમે તો એકદમ હાચું પકડ્યું કે નહી
0: પકડ્યું ને પણ શ્રોતાઓએ પણ પકડ્યું ને
1: એકદમ પકડ્યું આપણે ઢોલીવુલ ફિલ્મોની વાત કરીએ અને જ્યારે પણ આ લેકો સાંભળીએ ને ત્યારે એક પાતળો લાંબો મૂછડિયો કેળિયું કે બંડી હારે ધોતિયું પહેરેલો માણસ આંખ સામે ખડો થઈ જાય બરાબર ને
0: એકદમ બરાબર
1: અને આમ તો એને ઓળખાણ આપવાની કોઈ જરૂરત જ ના પડે કારણ કે ગુજરાતી સિને જગતના એવા દિગ્ગજ હાસ્ય કલાકાર રમેશ મહેતાને કોણ નથી જાણતું એના પોતાના અનોખા અંદાજ અને લહેકા માટે તો એ જાણીતા હતા
0: અને હા ઘણી વખત એવું બનતું હોય છે ફિલ્મોમાં કે હાસ્ય કલાકાર માત્ર કોમેડી પૂરતા જ વપરાતા હોય છે પરંતુ ઘણા એવા હાસ્ય કલાકારો છે જેના ઉપર ગીતો પણ ફિલ્માવવામાં આવ્યા છે અને રમેશ મહેતા એવા હાસ્ય કલાકાર છે જેમના પર ગુજરાતી ફિલ્મોના અનેક ગીતો પણ ફિલ્માવવામાં આવ્યા છે
1: યસ આમ તો એમની ફિલ્મી કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો 1971ની ફિલ્મ જેસલ તોરલથી તેઓ હાસ્ય અભિનેતા તરીકે પ્રસિદ્ધ થયા પણ જેમ તમે કીધું એમ કે એમણે લગભગ 190 જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોને ખડખડાટ હસાવ્યા પણ તેટલું જ નહીં તેઓ સાથે સાથે અનેક ફિલ્મોની કથાઓ પણ લખી છે અને ગુજરાતી સિનેમાને સમૃદ્ધ બનાવ્યું છે
0: બરાબર
1: અને જ્યારે તેમની હાજરી પડદા પર પડતી ને તરુબેન ત્યારે સિનેમા હોલ સીટીઓથી ગુંજી ઉઠતો
0: ખરેખર આજે પણ જ્યારે પણ રમેશ મહેતાનો કોઈ પણ સીન તમે ગુજરાતી ફિલ્મ જોતા હોય ને આવે તો એમની એન્ટ્રીની સાથે જ તમારા ચહેરા પર સ્મિત આવી જાય છે
1: એકદમ સાચી વાત
0: તો હવે રમેશ મહેતા પર ફિલ્માવેલું જ કોઈ ગીત સાંભળે તો
1: ચોક્કસ પણ એ પહેલા મને એમ થાય છે કે આપણે આપણા શ્રોતા મિત્રોને હજી એક સવાલ કરીએ તો
0: રમેશ મહેતાની ફિલ્મોના નામ પૂછવાની છે કે શું
1: હા એ તો છે જ પણ સાથે સાથે હજી એક સવાલ જેમ કે મેં કહ્યું કે એમની પડદા પર એન્ટ્રી થતા જ સિનેમા હોલ સીટીઓથી ગુંજી ઉઠતો તો
0: એમનું ઉપનામ
1: શ્રોતા મિત્રો તમારે અમને જણાવવાનું છે કે રમેશ મહેતાને શ્રોતાઓએ કે દર્શક વર્ગોએ એક ખાસ ઉપનામ આપ્યું હતું એ ઉપનામ કયું હતું અને તે ઉપરાંત તમે રમેશ મહેતાની કોઈ પણ 5 ફિલ્મોના નામ પણ અમને જણાવી શકો છો અમારો ફોન નંબર છે 02245154134 અને 4515-4135 પર ત્યાં સુધી આવો સાંભળીએ એમનું જ એક અસરસ મજાનું રમૂજી ગીત

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. તો કાજોલ, તે શરૂઆતમાં બધાને બે હસ્તીઓના નામ ઓળખવા કયા હતા, તો શું એના માટે ફોન આવ્યા છે?
1: હા આવ્યા ને.
0: તો જણાવો ને કોણે કોણે ફોન કર્યા.
1: તો આપણને શિવેન્દ્રભાઈ ચૌહાણનો બોરીવલીથી ફોન આવ્યો, કિશોરભાઈ જેસરથી ફોન આવ્યો, ભરત કોલાભાઈનો દાદરથી ફોન આવ્યો, વિભાબેનનો ફોન આવ્યો.
0: કાજોલ, એવું બનતું હોય છે કે આપણે આપણા નામથી ઓળખાતા નથી, કદાચ આપણા પતિના નામથી, દીકરાના નામથી, દીકરીના નામથી એવી રીતે ઓળખાતા હોય છે, અને ઘણી વખત આપણે પોતે જ પોતાની ઓળખ ઊભી કરી હોય છે. તો વિક્રમ સારાભાઈના પત્ની અને મલ્લિકા સારાભાઈના માં, બરાબર ને?
1: યસ.
0: હા, એમનું નામ મૃણાલિની સારાભાઈ.
1: યસ.
0: હા, તો એ હતા એ નૃત્યાંગના જેમનો નામ તમને કાજોલે પૂછ્યું હતું કે તમારે આ નૃત્યાંગનાને ઓળખવાના છે, જેમણે પદ્મશ્રી અને પદ્મભૂષણ આ ખિતાબ પણ મેળવ્યો છે, અને ભરતનાટ્યમ, કથક જેવા નૃત્યો તો એમણે કર્યા જ, પરંતુ સમાજ સેવા તરફ પણ એમનું ઘણો બધો ફાળો હતો, બરાબર ને કાજોલ?
1: ભરતનાટ્યમ અને કથકલી તરુબેન. કથક નહીં. જેમ કે તમે કહ્યું કે મૃણાલિની વિક્રમ સારાભાઈ એક અદ્ભુત નૃત્યાંગના કોરિયોગ્રાફર અને કલાપ્રેમી તો હતા જ, પણ તેમના કલા પ્રત્યેના સમર્પણ પ્રત્યે સમાજમાં એમણે અમદાવાદમાં એક દર્પણ અકાદમીની પણ સ્થાપના કરી હતી, જ્યાં હજારો વિદ્યાર્થીઓને નૃત્ય, સંગીત અને રંગભૂમિની તાલીમ આજે પણ અપાય છે. અને તેમણે માનવ અધિકાર, સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પણ લોકો સુધી પહોંચાડ્યા છે,
0: બરાબર? અને એની સાથે સાથે આજે તે ઘણા બધા દિવસો ઉજવાઈ રહ્યા છે એવું કહ્યું હતું, તો ટેકનોલોજીનો પણ દિવસ છે ને આજે.
1: હાજી, આપણે એમ કહી શકીએ કે વિક્રમ સારાભાઈની વાત નીકળી છે તો, જેમ કે વિક્રમ સારાભાઈ એ આપણા ભારતના વિજ્ઞાન જગતમાં ઘણો ફાળો આપ્યો છે, તો એ ટેકનોલોજી અને સાયન્સમાં એક એવું જ અદ્ભુત કાર્ય થયું છે કે જેને પોખરણ 2 ન્યુક્લિયર ટેસ્ટ તરીકેનું એક અદ્ભુત અને ખૂબ જ અગત્યનું ટેસ્ટ પણ આજે થયું હતું, અને એને લીધે જ આજે 11મી મે નેશનલ ટેકનોલોજી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
0: તો હવે થઈ જાય કોઈ ગીત?
1: ચોક્કસ, આવો સાંભળીએ આ સરસ મજાનું ગીત.
0: રમેશ મહેતા પર ફિલ્મ આવેલું.
1: યસ, મહેશ કુમાર અને કમલેશ અવસ્થીએ સાથીઓના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे काजोल वजाणी अने तरुलता करोडिया। तो मित्रों, आप सौ जाणो छो के आजे सोमनाथ मंदिर नो अमृत महोत्सव उजवाई रह्यो छे, अमृत पर्व उजवाई रह्यो छे। अने 8-11 मे सुधी आ पर्व उजवायो, आजे एनो छेल्लो दिवस छे। अने आजना दिवसे आपणा माननीय वडाप्रधान श्री पण त्यां हाजर हता। तो काजोल, वेरावळ सोमनाथ ए पहेलू ज्योतिर्लिंग कहेवाय छे, અને ગુજરાતમાં આવેલું આ જ્યોતિર્લિંગ, દરિયા કિનારે આવેલું આ જ્યોતિર્લિંગ જેમાં 5-7 ફૂટ ઊંચું શિવલિંગ, તો વેરાવળ સોમનાથ મંદિરનો ભવ્ય એક ઇતિહાસ રહ્યો છે। લગભગ 1951માં આનો જીર્ણોદ્ધાર થયો હતો અને એને આજે 75 વર્ષ પૂરા થયા, બરાબર ને કાજોલ?
1: યસ, સાચી વાત છે। આપણે જ્યારે સોમનાથ અને સોમનાથના સોમલિંગના દર્શનના મહત્વની વાત કરીએ ને તરુબેન, તો એક સરસ મજાનો શ્લોક પણ યાદ આવે છે।
0: તો જણાવ, કયો છે શ્લોક? એ
1: જરૂર, સોમલિંગમ નરો દ્રષ્ટવા સર્વ પાપૈઃ પ્રમુચ્યતે લભતે ફલમ મનોવાંછિતમ મૃતઃ સ્વર્ગમ સમાશ્રયેત। એટલે કે ભગવાન શિવના સોમલિંગના દર્શનનું મહત્વ આ શ્લોકમાં ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે। કહેવાયું છે કે જો કોઈ ભક્ત શ્રદ્ધા અને ભક્તિભાવથી સોમલિંગનું દર્શન કરે છે તો તેના તમામ પાપોમાંથી મુક્ત થઈ જવાય છે, તેના મનમાં રહેલી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે। અને સાથે સાથે આવા પુણ્યના ફળ સ્વરૂપે જ્યારે માનસનું અવસાન થાય છે ત્યારે તેને સ્વર્ગની પ્રાપ્તિ પણ થાય છે। આ શ્લોક આપણને ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મોનું મહત્વ સમજાવે છે અને ભગવાન પ્રત્યે વિશ્વાસ રાખવા માટે પ્રેરણા પણ આપે છે।
0: કાજલ, તારી વાત તો એકદમ સાચી કે ભગવાન પર શ્રદ્ધા હોવી જોઈએ, પરંતુ એના કરતાં પહેલાં આત્મ પર શ્રદ્ધા હોવી જોઈએ, પોતાના પર શ્રદ્ધા હોવી જોઈએ। અને હા, આપણે ઈશ્વરને પૂજી શકીએ કે ન પૂજી શકીએ, આપણે શિવલિંગના સોમલિંગના દર્શન કરી શકીએ કે ન કરી શકીએ, આપણા આત્મામાં જ, આત્મા એ જ પરમાત્મા કહેવામાં આવ્યો છે। આપણે આપણા આત્માનો દર્શન કરીએ અને સામેવાળી વ્યક્તિ જે કોઈ પણ હોય આપણી સામે, એના આત્મામાં પણ પરમાત્મા છે। જ્યારે આપણે આ સત્ય સ્વીકારશું ત્યારે સોમનાથના દર્શન કરવા એ ખૂબ જ આપણા માટે સહેલું બની જશે, કારણ કે આપણે મનની આંખોથી એમના દર્શન કરી શકીએ। અને હવે સંભળાવીએ એક સરસ મજાનું ગીત।
1: ચોક્કસ, તો આવો સાંભળીએ આ સરસ મજાની શિવ સ્તુતિઓનું।

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। काजोल, आजे सोमनाथ मंदिर ना 75 वर्ष पूरा थाय छे अने अमृत पर्व जारे उजवी रह्या छे त्यारे एक वस्तु हजी कहेवानी के मोहम्मद गजनीए आ मंदिर पर अनेक वार आक्रमणों कर्या, अनेक वार मंदिर ने लूट्यो अने मंदिरना सोनू झवेरात लूट्या अने एने 1000 वर्ष पूरा थया। कारण के एने जे लूट मचावी थी ए 1025 मां अने हवे अत्यारे आपणे 2026 मां रहीए छीए, एटले के ए वस्तुने पण आजे 1000 वर्ष पूरा थया अने हालमां ज आपणे स्वाभिमान पर्व पण नौ पण आयोजन कर्युं हतुं, तने ख्याल हशे तो।
1: हा चोक्कस सरबेन,
0: અને જ્યારે આપણે વેરાવળ સોમનાથ મંદિરની વાત કરીએ તો 1951માં સરદાર પટેલ દ્વારા એમના પ્રયત્નોથી આનો જીર્ણોદ્ધાર ફરી કરવામાં આવ્યા અને એને આજે 75 વર્ષ પૂરા થાય છે, બરાબર ને?
1: યસ, કારણ કે આ સોમનાથ મંદિર એક એવું ભવ્યતાનું પ્રતીક છે કે જ્યારે જ્યારે અનેક વખત એને નષ્ટ કરવામાં આવ્યું પરંતુ દરેક વખત તેનું પુનર્નિર્માણ થયું, કે એક ભારતીય સંસ્કૃતિની અળગ આસ્થા જ આપણને દર્શાવે છે ને તરુબેન?
0: એકદમ સાચી વાત, એકદમ સાચી વાત। અને આ મંદિર જો તમે જુઓ તો દરિયા કિનારે આવેલું છે, એટલે જે પર્યટકો જે દૂરથી આવે છે એને અહીંનો જે સૂર્યાસ્ત છે એ પણ ખૂબ આકર્ષે છે। મંદિર તો આકર્ષે છે જ, મંદિર તો આકર્ષણનું કેન્દ્ર છે જ, પરંતુ એની સાથે સાથે બાજુમાં આવેલું ભાલકા તીર્થ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પર પારધીએ જ્યારે તીર માર્યું હતું અને એ એમના પગમાં વાગ્યું હતું, એ પણ એમના પણ દર્શન કરવા લોકો જાય છે, બરાબર ને?
1: યસ, અને જ્યારે આપણે આ સોમનાથ મંદિરના નિર્માણની જ વાત કરીએ તો એનું પ્રાચીન નિર્માણ ચંદ્રદેવે કરાવડાવ્યું હતું, અને જેમ કે તમે કહ્યું કે અરબી સમુદ્રના કિનારે વસેલું છે તો તેનું એક બીજું પણ વિશિષ્ટ આકર્ષણ છે જે કહેવાય છે બાણસ્તંભ। આ બાણસ્તંભ પણ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે,
0: બરાબર? બરાબર છે, તારી વાત સાચી વાત છે।
1: અને આપણે સોમનાથ મંદિરના શિવલિંગની વાત કરીએ તો જેમ કે આપણે આગળ કહ્યું તેમાં શિવલિંગ 5-7 ફૂટ ઊંચું તો છે જ, પણ ત્યાંના ગર્ભગૃહમાં સ્થિત આ શિવલિંગ કાળા પથ્થર દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેની આસપાસનું ગર્ભગૃહ પણ ખૂબ શાંત અને આધ્યાત્મિક વાતાવરણ આપે છે।
0: એટલે એક નીરવ શાંતિ જ્યારે તમે ઈશ્વરના દર્શન કરો અને જે તમારા મનને તૃપ્ત કરે, જે તમારી આંખોને તૃપ્ત કરે અને તમને એવું લાગે કે વાહ, મેં શિવજીના દર્શન ખૂબ જ મનથી કર્યા, એવા દર્શન આ સોમનાથ મંદિરમાં જ્યારે જાઓ તમે ત્યારે તમને એની અનુભૂતિ થતી હોય છે। મિત્રો, ઘણા મંદિરોમાં જ્યારે તમે જાઓ ત્યારે તમને ખૂબ પોઝિટિવ વાઇબ્રેશન આવતા હોય છે, પોઝિટિવ અનુભૂતિ થતી હોય છે, સકારાત્મક અનુભૂતિ થતી હોય છે, અને ઘણી વખત આપણને મંદિરમાંથી ઉઠવાનું મન જ થતું નથી, એવું આપણને થાય કે આપણે અહીંયા જ બેસી રહીએ અને બસ એમના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ જાપ કરતા રહીએ, તો કોઈ વળી બમ બમ ભોલે અને કોઈ હર હર મહાદેવ આવા જાપ કરતા હોય, આવી બૂમો પાડતા હોય અને પોતાના શિવજીને દર્શન કરતા હોય, અને ત્યારે આપણે ત્યાં પણ એક સરસ મજાનું શિવભજન થઈ જાય। તો
1: ચોક્કસ તરુબે, તો આપણે જેમ તમે કહ્યું બમ ભોલેનાથ, તો આપણે પણ બોલાવીએ બમ ભોલેનાથ।
0: ચોક્કસ।

0: काजोल, वेरावळ सोमनाथ नुं बीजुं एक आकर्षण एटले दरियामां त्रण नदीनो संगम, हिरण, कपिला अने सरस्वती, त्रिवेणी संगम थाय छे आ दरियामां, बराबर ने?
1: हा जी।
0: अने हा, अहींनो लाइट म्यूजिक शो पण जोवा जेवो होय छे काजोल।
1: हा जी।
0: जोयो छे कोई वार?
1: ના, ક્યારે લાઈવ તો નથી જોયો, પણ સાંભળ્યું ઘણું છે।
0: હા, તો હવે પછી જ્યારે જાય ને ત્યારે વેરાવળ સોમનાથમાં લાઈટ મ્યુઝિક શો જરૂરથી જોજે। અને હા, આસપાસ જોવા જેવા બીજા કયા સ્થળો છે?
1: આસપાસ જોવા જેવા આમ તો ઘણા સ્થળો છે, જેમ કે આપણે તમે કહ્યું કે ત્રિવેણી સંગમ છે, ત્રિવેણી સંગમની નજીક સુંદર ઘાટો અને બીજા ઘણા નાના મંદિરો પણ આવેલા છે જે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે। અને અહીંનો સાંજના અને સવારના સમયનું દ્રશ્ય પણ ખૂબ જ મનમોહક હોય છે, અને ત્રિવેણી સંગમની દર્શન વિના આ યાત્રા અધૂરી માનવામાં આવે છે।
0: કાજોલ, હવે તે સવાલો જે પૂછ્યા હતા એના જવાબો આવ્યા ખરા?
1: હા, આવ્યા તો છે, ઘણા આવ્યા છે,
0: તો જવાબો આપી દઈએ આપણે।
1: ઓકે, તો જેમ કે આપણે આપણા શ્રોતાઓને સૌથી પહેલાં તો બે હસ્તીઓ ઓળખવાની કહી હતી, અને સાથે સાથે આપણે કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મોના હાસ્ય કલાકાર રમેશ મહેતા વિશે બે સવાલો કર્યા હતા। પહેલો સવાલ હતો કે એમને એક ખાસ ઉપનામ દર્શકોએ આપ્યું હતું, તો એ ઉપનામ તો આપણા શ્રોતા મિત્રો ખાસ કરીને ઓળખી નથી શક્યા, પણ જો એ પ્રશ્નનો ઉત્તર આપું ને તો એ સવાલમાં જ એનો જવાબ છુપાયેલો હતો। તમે ગેસ કરી શકશો તરુબેન?
0: સિટી સમ્રાટ।
1: Yes.
0: કારણ કે તમે એવું કહ્યું હતું કે લોકો સિટીઓ વગાડવા માંડે।
1: હા જી,
0: બરાબર ને?
1: યસ, તો રમેશ મહેતાને સિટી સમ્રાટનું ઉપનામ એટલે જ આપવામાં આવ્યું હતું કારણ કે એમને મોટા પડદે જ્યારે પણ જોવામાં આવતા ત્યારે આખો હોલ, સિનેમા હોલ સિટીઓની ગડગડાટથી ગુંજી ઉઠતો, અને તેમનું નામ મોટા પડદા પર ક્રેડિટમાં ખાસ આપવામાં આવતું। અને સાથે સાથે જ મેં બીજો એક સવાલ કર્યો હતો કે રમેશ મહેતાની કોઈ પણ 5 ફિલ્મોના નામ જણાવવાના છે, તો ઘણા શ્રોતા મિત્રોના ફોન આવ્યા, જેમ કે ભરતભાઈ કોલા દાદરથી કહ્યું કે ઢોલા મારું, ગંગા સતી, હસ્તમેળા, રાજા ભરથરી, જેસલ તોરલ, તો વિભાબેન ડોંબીવલીથી એમણે કહ્યું કે માલવપતિ, મૂંજ, ઢોલા મારું, જેસલ તોરલ, તે ઉપરાંત હોથલ પદમણી, મેના ગુર્જરી, સંતુ રંગીલી, સોન કંસારી, મણિયારો, જાગ્યા ત્યાંથી સવાર, ઢોલી, મરદનો માંડવો, હિરણને કાંઠે, ગાજરની પીપળી, વગેરે વગેરે વગેરે, કુલ 190 ગુજરાતી ફિલ્મો છે તરુબેન।
0: અત્યારે 190 નામ બોલીશ ને તો 4 વાગી જશે।
1: એકદમ સાચી,
0: એટલે આપણે 190 નામ નથી લેવા, અત્યારે આપણે ગીત સંભળાવીએ શ્રોતાઓને।
1: ચોક્કસ, તો આવો સાંભળે હજુ એક શિવ સ્તુતિ।

0: કાજોલ, આજે તે નેશનલ ટેકનોલોજી ડેની વાત કરી અને જ્યારે પણ કોઈક મંદિરનું ભવ્ય નિર્માણ થાય એમાં પણ ટેકનોલોજીનો ખૂબ મોટો ફાળો હોય છે. ટેકનોલોજી વગર કોઈ પણ વસ્તુ અધૂરી છે. એ સિવાય તે એક નૃત્યાંગનની વાત કરી તો જીવનમાં જ્યારે તમે નૃત્ય કરો, કોઈ પણ કલાને જ્યારે તમે અપનાવો ત્યારે તમારું જીવન હંમેશા ખુશહાલ બનતું હોય છે. અને રમેશ મહેતા, હસતા રહો અને હસાવતા રહો, આ ખૂબ મોટો સંદેશ તેઓ આપી રહ્યા છે, બરાબર ને? એટલે આમ તો આજના કાર્યક્રમમાં આપણે ઘણું બધું જાણ્યું અને સોમનાથ મંદિરના તે દર્શને કરાવ્યા. તો આ સાથે જ આપણે હવે રજા લઈએ શ્રોતા મિત્રોની.
1: હા જી.
0: તો અત્યારે મને તરુલતા કરોડિયા
1: અને મને એટલે કે તમારી રેડિયો સખી અને આજના આપના કાર્યક્રમની સુકાની આરજે કાજોલ વજાણીને આ કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ આપો.
0: ફરી મળીશું વચન સાથે. આવજો
1: અને 4 વાગે આપ સાંભળી શકશો અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર.
0: અને અત્યારે ઓમ રટ ઓમ.